मित्रों आज है आकाशवाणी भारत भवन प्रसारण 106.1 एफएम रेडियो पर एनो नंबर छे मित्रों 3858783 અને આ કાર્યક્રમ આપ વેલિંગ્ટન ઇન્ડિયન વેલિંગ્ટન એક્સિસ રેડિયો ના માધ્યમથી પણ સાંભળી શકો છો www.accessradio.org.nz. આજે સરસ મજાનો કાર્યક્રમ છે વિવિધ ગીતો છે બેસ્ટ ઓફ લતા એન્ડ રફી અને મને ગમતા ઘણા ગીતો છે આમાં મોટે ભાગે બધા ગીતો છે તો સરસ મજાનું

તો પહેલું ગીત જે હતું આ સરગમનું, આમ કોયલ બોલે. મિત્રો, આજનો કાર્યક્રમ નીલમાબેને તૈયાર કર્યો છે. સ્ટુડિયોમાં બીનાબેન અને અમે આપને મનોરંજન કરતા રહીએ. આશા છે કે આપને કાર્યક્રમ ગમશે. અમારી સાથે 7 વાગ્યા સુધી જોડાઈ રહે એવી આશા છે. કાર્યક્રમમાં આગળ જે ગીત છે એ ફિલ્મ કાલા પથ્થરમાંથી લેવાયું છે. કાલા પથ્થર જૂનું 1979 મૂવી છે, અમિતાભ બચ્ચનનું. આ ફિલ્મની તમને વાત કરું તો આ અમિતાભ બચ્ચન ઉપર થોડું આ ફિલ્મ એની પર્સનલ લાઈફ પર પણ છે. અમિતાભ બચ્ચન ફિલ્મોમાં આવ્યા પહેલાં તેઓ કલકત્તાની એક કોલ માઇનમાં કામ કરતા હતા થોડાક વર્ષો માટે. તો એમના ત્યાંથી થોડું લેવાયું છે. અને આ ફિલ્મમાં કદાચ તમને કેટલુંક યાદ એ ખબર નહીં, પણ એક શત્રુઘ્ન સિન્હા છે, અને શત્રુઘ્ન સિન્હા છે, અમિતાભ બચ્ચન છે, શશી કપૂર છે. આમાં એક ફાઇટનું સીન છે શત્રુઘ્ન સિન્હા અને અમિતાભ બચ્ચન વચ્ચે, જેમાં ડાયરેક્ટરે બંને મુક્કા મુક્કી સરખી રાખી હતી, એટલે બંને એકબીજાને મુક્કા મારે સરખા રાખ્યા હતા, પણ કોરિયોગ્રાફે બદલી નાખ્યું હતું. એની ખબર શત્રુઘ્ન સિન્હાને પાછળથી પડી જ્યારે કરવા ગયા ત્યારે, અને હી વોઝ નોટ હેપી દેટ હી વોઝ ગેટિંગ મોર પંચ ફ્રોમ અમિતાભ બચ્ચન, નોટ રિયલ લાઈફ પંચ એનીવે. તો સાંભળીએ, બહુ સરસ મજાનું ગીત છે આ. આમ લતા મંગેશકર અને રફીના અવાજે કાલા પથ્થર.

0: જેઠ વર્ત 14ના સોમવારની સંધ્યાએ આપ સર્વેને નમસ્કાર. મિત્રો, આપ સાંભળી રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ આકાશવાણી. મિત્રો, આજે કાર્યક્રમમાં રંગ છે સોનેરી યુગના બે અમર અવાજો લતા મંગેશકર અને મહેમદ રફી. જ્યારે આ બે અવાજો સાથે આવે છે ત્યારે ગીત માત્ર સંભળાતું નથી પણ દિલમાં ઉતરી જાય છે. અને મિત્રો, આજે અમારા કાર્યક્રમની એક ખુશીની વાત પણ છે કે આજે અમારા પ્રિય હોસ્ટ મુકેશભાઈનો જન્મદિવસ છે, તો અમે એમનો જન્મદિવસ પણ આજે ઉજવી રહ્યા છે. 13/7 મુકેશભાઈની બર્થડે છે અને 13/7 રહે એવું અમારો દિલની ઈચ્છા. મિત્રો, જન્મદિવસની હાર્દિક શુભેચ્છા મુકેશભાઈ તમને, અને આવું જ હસતા ગાતા દિલોને જોડતા રહો. અને હા, આપનો 21મો જન્મદિવસ દર વર્ષે આવતો રહે એવી આશા.
1: થેન્ક યુ વિના એન્ડ લુમા ફોર પુટિંગ ધ પ્રોગ્રામ ટુગેધર. નાઇસ સોંગ્સ. ધ And I said in the very beginning that I like
0: એનો ક્રેડિટ નીલિમા બેને જાય છે. નીલિમા બેને આજનો કાર્યક્રમ તૈયાર કર્યો છે. તો મિત્રો,
2: એબ્સોલ્યુટ પ્લેઝર.
1: થેન્ક યુ.
0: તો મિત્રો, હવે વાત કરીએ ખૂબ જ સુંદર પ્રેમ ગીતની. ફિલ્મ નાચ ઉઠા સંસારમાંથી આગલું ગીત લેવામાં આવ્યું છે. લતાજી અને રફી સાહેબના સુરીલા અવાજમાં આ ગીત પ્રેમની એક કસમ છે જે જીવન હોય કે અંત ક્યારે સાથ છૂટે નહીં એવી ઈચ્છા કરે છે. તો મિત્રો, ચાલો પ્રેમની આ મીઠી લાગણીને બઢતીની ખુશીઓ સાથે સાંભળીએ. અને મુકેશભાઈ, આપને ગમતું રહેશે એવું કાર્યક્રમમાં એવું આશા કરીએ છીએ. તો ચાલો સાંભળીએ નેક્સ્ટ ગીત નાચ ઉઠા સંસારમાંથી. 1978નું આ મૂવી છે.

ફિલ્મ એક નજર અમિતાભ બચ્ચન અને જયા ભાદુડી, અને મારું માનવું છે કે આ ફિલ્મ પછી એમના લગ્ન થયા હતા. આઈ થિંક દે કેમ વેરી ક્લોઝ ઇન ધીસ મૂવી, દે ગોટ મેરિડ આફ્ટર દેટ. આગળ છે ફિલ્મ ચોર મચાએ શોરનું ગીત. થેન્ક યુ ફોર કનેક્ટિંગ વિથ આ સોફાર. અને ચોર મચાએ શોરમાં એક ગીત હતું, લે જાયંગે લે જાયંગે દિલવાલે દુલ્હનિયા લે જાયંગે. આમાં જે દિલવાલે દુલ્હનિયા લે જાયંગે છે ને, એનો આઈડિયા મૂવી જે છે એની આઈડિયા આદિત્ય ચોપરાને અહીંથી મળી હતી એમ કહેવાય છે. એણે જે દિલવાલે દુલ્હનિયા નામ રાખ્યું હતું એ આ ગીત, આમાં ગીત છે એના પરથી રાખ્યું હતું. અને મને ખાસ યાદ છે આ ગીત કારણ કે મારા દીકરાના લગ્ન થયા હતા ત્યારે અમે આ ગીત પર ડાન્સ કર્યો હતો. આમ એક બીજી વાત છે આ ફિલ્મની કે આમાં શશી કપૂર અને મુમતાઝ છે. શશી કપૂર બહુ ખરાબ સમયથી પસાર થતા હતા અને આ પહેલાં મુમતાઝને બી ગ્રેડની હિરોઈન માનતા હતા, પણ 1974 શી બીકેમ વેરી ફેમસ એન્ડ શી ડિડન્ટ રિયલી વોન્ટેડ ટુ વર્ક વિથ શશી કપૂર, બટ શી ડીડ એગ્રી ટુ વર્ક વિથ શશી કપૂર એન્ડ રિયલી ધ હોલ મૂવી વોઝ ટ્રમેન્ડસ ઓન ધ બોક્સ ઓફિસ. સો સાંભળીએ ચોર મચાયો શોરનું આ ગીત, બહુ ફેમસ છે. એક ડાલ પર તોતા બોલે એક ડાલ પર મેના.

આકાશવાણી ભારત ભવનના શ્રોતા સમુદાયને નીલિમા ભુલાને નમસ્કાર, પ્રણામ મિત્રો, જય શ્રી કૃષ્ણ. અને આજે વર્ષગાંઠ ઉજવી રહેલા મારા પ્રિય મિત્ર મુકેશભાઈને અધિક શુભકામનાઓ. આશા છે કે તમારો દિવસ આનંદથી ભરપૂર રહ્યો હશે અને ભગવાન તમને આવી જ રીતે હસતા હસાવતા ઝૂમતા ગાતા અને આનંદિત રાખે તેવી પ્રાર્થના સાથે ફરી એકવાર

0: આમ સૌ તરફથી તમને જન્મ દિવસની હાર્દિક શુભેચ્છાઓ.
1: થેન્ક યુ વેરી મચ ખાન, એપ્રિશિએટ વેરી વેરી વેરી મચ.
0: યુ આર વેરી વેલકમ. મને આનંદ છે કે તમને આજનો પ્રોગ્રામને આજના ગીતો પસંદ આવી રહ્યા છે. ઇટ વોઝ અ સેફ બેટ ધેટ યુ માઇટ. આજના ખાસ દિવસે પણ તમે અહીંયા આવ્યા ને તમારી સાંજ અમારી સાથે વિતાવી રહ્યા છો તેમની અમને ખુશી છે અને તેના વિશે તેના માટે ધન્યવાદ. મારી નમ્ર વિનંતી છે કે આ અઠવાડિયાના સમાચારોની હવે રજૂઆત કરો.
1: આકાશવાણી ભારત ભવન, આજના સમાચારો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઐતિહાસિક ન્યુઝીલેન્ડ યાત્રા અને વિયેતનામમાં ભારતીય પ્રવાસોથી ભરેલી બોટ ડૂબતા 15ના મોત. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન વચ્ચે શનિવારે દ્વિપક્ષીય વાટાઘાટો થયા પછી બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર વર્ષ 2030 સુધીમાં બમણો કરી રૂપિયા 35,000 કરોડ સુધી પહોંચાડવાનું લક્ષ્ય નિશ્ચય કરવામાં આવ્યું છે. આ સાથે ન્યૂઝીલેન્ડે ભારતમાં રૂપિયા 20 કરોડનું રોકાણ કરવાની તૈયારી દર્શાવી છે. હવે આ 20 કરોડની રોકાણની જે છે ને એની કોઈને કંઈ ખબર નથી શું હકીકત છે, કેમકે ઇન્ડિયા ઇઝ એક્સપેક્ટિંગ 20 મિલિયન ઓવર 15-year પીરિયડ એન્ડ આઈ ડોન્ટ થિંક ન્યૂઝીલેન્ડ હેઝ પુટ ઇટ ઇન દેટ વાય બીકોઝ Peter, Winston Peter and other people are just jumping up and down. Even the opposite party.
0: That was pretty expected from Winston.
1: Yeah, even the Labour are supporting it, but they have...
0: But I'm going to clarify that it's aim.
1: Aim. Huh. Anyway, બંને નેતાઓની બેઠકમાં 10 કરારો પર હસ્તાક્ષર થયા હતા. પીએમ મોદી 40 વર્ષ પછી ન્યૂઝીલેન્ડ પહોંચનારા પહેલા વડાપ્રધાન બન્યા હતા. પીએમ મોદી ભારતીય સમુદાયના લોકોને સંબોધનમાં સૌથી પહેલા એમણે ઘણા વર્ષો પહેલાં ન્યૂઝીલેન્ડથી 3 વસ્તુ ભેટ મળીની વાતો કરી હતી, જેમાં એમણે સ્કાફ. તેમણે 140 કરોડ ભારતીય વતી શુભેચ્છા પાઠવી હતી. તેમણે આગળ જણાવ્યું હતું કે તેઓ પોતાની સંસ્કૃતિ ભારતીય સમુદાયને સંસ્કૃતિ જાળવી રાખીને ઊંડા સાંસ્કૃતિક સંબંધોને રેખાંકિત કર્યા હતા. અંતમાં પીએમ મોદીએ ભારતીય સમુદાયને બંને રાષ્ટ્રો વચ્ચે મિત્રતા, વિશ્વાસ અને સહયોગના મજબૂત સેતુ તરીકે કામ કરવાનું ચાલુ રાખવા આહવાન કર્યું હતું. વિયેતનામમાં ફ્યુ ખોક ટાપુ પાસે ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી હતી, જેમાં 32 લોકો સવાર હતા, જેમાંથી 15 લોકોના મોતની આશંકા છે, જ્યારે 17 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. બોટ પલટી થવાનું કારણ હજી સુધી જાણવામાં આવ્યું નથી. આ ઘટના શનિવારે બપોરે 1 વાગે બની હતી. બોટ શરૂ થયાને 3-4 મિનિટ અને આશરે 400 મીટર અંતરે આ ઘટના બની હતી. ભારતીય કેન્દ્ર ગૃહ મંત્રાલયે રાષ્ટ્રગાન અને રાષ્ટ્રીય ગીત વચ્ચે મહત્વપૂર્ણ નિર્દેશ જાહેર કર્યા છે, જેમાં તમામ રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો અને કેન્દ્રીય મંત્રાલયને નવા નિર્દેશો આપ્યા છે, તેમજ તેમને કડકાઈથી અમલ કરવાની નિર્દેશ પણ આપ્યો છે. ભારતીય રાષ્ટ્રગાન જનગણમન અને રાષ્ટ્રગીત વંદે માતરમ જ્યારે બંને એક સાથે રજૂ કરવામાં આવે ત્યારે રાષ્ટ્રગાન એટલે કે જનગણમન પહેલા અને રાષ્ટ્રગીત એટલે કે વંદે માતરમ પછી ગાવામાં આવશે. પાકિસ્તાન સાથે સતત બગડતા સંબંધોની વચ્ચે અફઘાનિસ્તાને ભારત સાથે પોતાના સંબંધોને વધુ મજબૂત કરવાના સંકેત આપ્યા છે. ભારતની મુલાકાતે આવેલા અફઘાનિસ્તાનના કૃષિ, સિંચાઈ અને પશુપાલન મંત્રીએ બંને દેશોના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોની ખુલ્લીને પ્રશંસા કરતા જણાવ્યું હતું કે ભારત અને અફઘાનિસ્તાનનો DNA એક જ છે. અને આઈ ડોન્ટ નો ભારતીય ક્રિકેટ ટીમને શું થયું હતું, જે લોસ્ટ T20 સિરીઝ 4-0 ટુ ઇંગ્લેન્ડ. અને આમ સૂર્યવંશીને એક જ મેચમાં રમાડીને પછી પાછો એને કાઢી નાખ્યો હતો. ધેટ્સ રિયલી બેડ ઓન અ યંગ પ્લેયર, આઈ થિંક. અને એવા સંકેતો મળી રહ્યા છે કે દ્રાવિડ, રાહુલ દ્રાવિડ

કદાચ ઇંગ્લેન્ડના કોચ બને. છેલ્લે સોના ચાંદીના ભાવમાં 22 કેરેટનું સોનું 10 ગ્રામ દીઠ રૂપિયા 1,32,300, ચાંદી 1 કિલો દીઠ રૂપિયા 2,28,000, ન્યુઝીલેન્ડ ડોલરનો ભાવ છે 53 રૂપિયા અને 79 પૈસાનો. આ હતા આપને માટે આજના સમાચારો. નમસ્કાર.

મિત્રો, જીવનમાં આપણે કેટલું કમાઈએ છીએ, કેટલી સફળતા મેળવીએ છીએ, બધું મહત્વનું છે. પણ ક્યારેક એક પ્રશ્ન થાય છે કે આ બધામાં ભક્તિ માટે કેટલો સમય આપ્યો. અને મિત્રો, આજના ભક્તિભાવથી ભરેલા પળોમાં એક ખૂબ જ સુંદર અને વિચાર પ્રેરક ભજન આપણે સાંભળી રહ્યા છે. તો આપને જણાવી દઈએ કે સાચું ધન તો ભક્તિ છે, શાંતિ છે, સંતોષ છે, કારણ કે અંતે સાથમાં જાય છે સારા કર્મ અને પ્રભુનું સ્મરણ. તો મિત્રો, પ્રભુનું સ્મરણ કરવું હોય તો 48 કેમ્પ સ્ટ્રીટ કિલબર્નની ભારત ભવન મંદિર ખાતે આપ જઈ શકો છો. સવારે 9:30 થી 8:30 વાગ્યા સુધી અને સાંજે 5:30 થી 8 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહે છે. તો આપ દર્શન કરી શકો છો, ભક્તિભાવ કરી શકો છો. અને હા, સોમવારે ભજન તો થયા જ છે, તો ગીતા મંદિરમાં આવીને ભજન પણ કરી શકો છો. તો ચાલો સાંભળીએ મનોજ દવેનું આ ગીત.

મિત્રો, આપ જોડાયા છો વેલિંગ્ટન ભારતીય મંડળના ગૌરવ પ્રતિક રેડિયો કાર્યક્રમ આકાશવાણી ભારત ભવનના આજના જીવંત પ્રસારણમાં. આજે આપણે માણી રહ્યા છીએ સુપ્રસિદ્ધ ગાયકોની જોડી લતા મંગેશકર અને મોહમ્મદ રફીના સુપર હિટ ગીતો. મને ખાતરી છે કે આજના સુવર્ણ ગીતોના કાર્યક્રમ આપને પસંદ આવી જ રહ્યો છે. આગળ પ્રસ્તુત છે 1968 ની ફિલ્મ જ્વેલ થીફનું આ લોકપ્રિય ગીત.

0: मित्रों आप सुन रहे हो आकाशवाणी भारत भवन प्रसारण 106.1 एफएम रेडियो पर. फर्स्ट ऑफ ऑल लेट मी थैंक यू नीलिमा एंड बीना फॉर प्रिपेयरिंग द शो. नीलिमा, आई एब्सोल्युटली लव द सॉन्ग एंड रियली लाइक इट. थैंक यू फॉर ऑल द विशेस, बर्थडे विशेस.
1: Yeah. તમને પ્રોગ્રામ ગમ્યો એ જ બસ છે.
0: Really good, really good. Thanks for all the birthday wishes. So, I don't know what to say more.
2: તમારો બીજા 21st
0: નિશ્ચિત કામ ના. I am not growing older than 21. Yeah. I'm always.
1: દર વર્ષે 21 વર્ષના થયા રાખો ને અમે દર વર્ષે આવી તમારા માટે પાર્ટી કરતા રહીશું.
0: That would be good. Thank you, appreciate that. તો મિત્રો આગળ કાર્યક્રમમાં ફિલ્મ દિલ તેરા દિવાના 1962નું ગીત છે. જો તમે કદાચ ધ્યાન આપ્યું હોય તો અમે 1981થી ધીમે ધીમે 1962 સુધી પહોંચી ગયા છે.
1: ને દિલ તેરા દિવાનામાં મારા ફેવરાઇટ શમ્મી કપૂર છે.
0: અને એની વાત કરીએ તો આમાં શમ્મી કપૂર અને મહેમૂદની સરસ મજાની કોમેડી છે. અપેરન્ટલી આ મૂવીમાં જ્યારે મૂવી થઈ ત્યાર પછી મહેમૂદને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો એન્ડ શશી કપૂર વોઝ સો અપસેટ દેટ હી રિફ્યુઝ ટુ ડુ એની મૂવી વિથ મહેમૂદ આફ્ટર દેટ બીકોઝ ધી મહેમૂદ હેડ કિલ્ડ હિમ.
1: એટલે મહેમૂદને એવોર્ડ મળ્યો ને એમની પ્રશંસા ના થઈ એટલા માટે.
0: કરેક્ટ. એનીવે સરસ મજાનું ગીત છે મિત્રો. મુજે કિતના પ્યાર હૈ તુમસે.